ચોગલા બેલા જે કશું તું મને શબ્દ તૂટવું હોય તો લકડી અંદર કીડા હોય જે તે દાણે કે જિયા ભાઈ લખો પહેલા પાણી પીવું હે એ તરિયા સબકું પર કે તું કોવે તો નામ

વેણી નદી કિનારે છે, દુનિયાનું તારણવાળા મેરા તન ગુરુ નાનક સમાધિ લગા કે બેઠા,